પણદા મોકા હરવીળી દારૂણા તં હરવીળી દારૂણા તં બસ એ વિદા રૂણા હે હરવીળીદા રૂણા હે બરસાત દા બદલ તાં દીવા હે કી જાણે બરસાત દા બદલતા દીવા કી જાણે કેસ ગલી તો બચણા હૈ કેસ છત નું પીઉણા હૈ કેસ ગલી તો બચણા હૈ કિસ છત નું પીઉણા હૈ ગમ હૈ જા ખુશી દોમી કુજ વે તે સાથી ને ગમ હૈ જા ખુશી દોમી ਕੁਝ ਵੇਲੇ ਦੇ ਸਾਥੀ ਨੇ ਫਿਰ ਰਸਤਾ ਹੀ ਰਸਤਾ ਹੈ ਹੱਸਣਾ ਹੈ ਨਾ ਰੋਣਾ ਹੈ ਫਿਰ ਰਸਤਾ ਹੀ ਰਸਤਾ ਹੈ ਹੱਸਣਾ ਹੈ ਨਾ ਰੋਣਾ ਹੈ ਦੁਨੀਆਂ